0: લોકલો ભેળભર કરવા મિતાલા આજ સીસા ત્યાંલે કઈ ભોગનું પર્ને આજ અલિકતિ તેસ્તો કામહરુ નહુને ભયકોલે તપાઈકો અલિકતિ કઈ નરામ્રો દેખા પરેકો છ ચેલો બાધાવર્ગ મિતાલા આજ ધર્મકો તિથિ ધર્મ ગર્નોસ પુણ્ય કમાઉનોસ ર અન્ય જુન કામ ગર્દા ઉની લાભદાયી છ ઝ્યાલો સરવર્ગ મિતાલા આજ ધર્મકો તિથિ ધર્મ ગર્નુ પર્ને પુણ્ય કમાઉનુ પર્ને એકદમ રામ્રો છ ખિલો કુકુરવર્ગ મિતાલા આજ સામાન્ય દિન ચોટપટક લાગ્ન સક્છ અલિ હોશિયર ગર્દૈ જાનુસ રામ્રો હુને છ ફાકલો ભદલ વર્ગો મિતાલા આજ રામ્રો યહાંલે ગરિરાખ્નુ ભયેકો કામહરુ અત્યંતૈ રામ્રો હુને તપાઈકો જોગલે બતાએકો છ તપાઈકો લો વર્ગાલે જે જસ્તો બતાએ પણ આપનો કાર્ય વિચલિત નભઈ અગાડિ બઢાઉનુ હોલા આજાકો લો વર્ગ જોગ તપાઈલાઈ કસ્તો લાગ્યો આપનો સલાહ સુઝાવ પઢાઉન નભૂલ્નુ હોલા ઠેગાના યસ પ્રકાર રહેકો છ રેડિયો સૈલુંગ સામુદાય એફએમ 92.7 મેગાહર્ટ્ઝ ચરીકોટ ચરીયાંગ દોલખા યહાંલે જુનસુકૈ કામ ગર્નુ અઘિ આપનો રીતિરિવાજ અનુસાર ધર્મ ગુરુ લામા પંડિતબાટ સલાહ લી પાત્રબાટ સહાયક લી કાર્ય ગર્નુ હોલા સંપર્ક નંબર 98 40 92 67 61 માં સંપર્ક કરી શોધન સકૂનેછ ભોલી એસ સમયમાં લો વર્ગ જોગકો સાથ ઉપસ્થિત હુનેછુ આજ બિદા ચાહન્છુ મ ઢુકપાલામાં પાખરીન ટરીદેલે ફ્યાફુલ્લા નમસ્કાર સેવા શુભદિન
1: ભર્ખરે તપાઈલે લામા રસ્તિફલ સુનિસક્નુ ભએકો છ જન્મ પછી મૃત્યુ સત્ય છ એકદિન માનિસલે યો ભૌતિક શરીર ર સંસાર છોડ્ને પડ્છ ધની ગરીબ ઉચ્ચને ઠુલો સાનો એસમાં ભેદ રહદૈન આજ એક દિન ભોલી એક દિન ગર્દૈ હામીલે પ્રત્યેક બિહાની એસરી ગુજારી રહેકા છન અબ ભને દુલખા ર દુલખા સાથકા આદરણીય જ્યેષ્ઠજનહરુલે ગાઉન ભએકો લોકભજન તપાઈલાઈ સુનાઉદે આએકા છૌ આજ પણ હામી લોક ભજન સુનાઉને તૈયારી ગર્દૈછૌ આદરણીય શ્રોતા મિત્ર આજ હામીલે દિવંગત ભઈસક્નુ ભએકા જ્યેષ્ઠજનહરુલે વાચન ગરેકા શ્લોકલાઈ પણ તપાઈ સામુ રાખ્દૈછૌ દિવંગત આત્માકો ચિત્ત શાંતિકો કામનાર્થ હામીલે ઉહાંકો આવાજમાં સજીવ યો લોક ભજન રાખ્દૈછૌ વૈદેશ્વર નિવાસી સ્વર્ગીય તેજ બહાદુર અધિકારીકો આવાજમાં સજીવ યો શ્લોક તપાઈલાઈ છોડ્દૈછૌ
2: છોરી ભાઈ કાન જન્મ બોનરમા બ્રાહ્મણ કુલઈમા ગઈ સંસેવલે ગરી દુઃખ વંચુ મૈલે સારૈ દુખિયા ભઈ સાસાલકી મથી વિવાહ કરી દિયે બુઢો કુરૂપી કોન તેરૈ વર્ષમાં પતિ મરી ગયે રુંચુ મ સબ દિન દિન બુઢાકા સંગમાં વિવાહ કરી દીધા રાડો ભયો સાપુ જગત નારી કો પણ ધર્મ નષ્ટ હું નો પાલકો શરીર જગ એકૈ ગુણ પુરુષમાં છ તર પણ ઉંતી પાગલ શરી આઠૈ ગુણ ભાઈ નારી સબમાં રોકુન પસરી ગરી તસ્મા તો કારણ ભંચુ આજ મૈલે જોડા મિલાઈ કોન છોરી લાઈ દિનુ ઢુંઢેર બર બેસ પરદૈન હેર્નુ ધન
1: શ્રોતાબીન ભર્ખરે તપાઈલે દોલખા વૈદેશ્વર નિવાસી આદરણીય જ્યેષ્ઠજન સ્વર્ગીય તેજ બહાદુર અધિકારીલે ગાઉનુ ભએકો યો નિકૈ મીઠો તાલજયી શ્લોક તપાઈલે સુનિસક્નુ ભએકો છ ફેરી પણ મ જ્યેષ્ઠજનકો દિવંગત આત્માકો ચિર શાંતિકો કામના ગર્ન ચાહન્છુ શ્રોતાબીન કાર્યક્રમ સુનૌલો બિહાની સુન્દૈ હુનુહુન્છ સુનૌલો બિહાનીમા હામીલે લોકભજનહરુ તપાઈ સામુ સંપ્રેષણ ગરિરહેકા છૌ સ્વર્ગીય ગંગામાયા બુઢાથોજી જો વિદેશ્વર નગરપાલિકા ઓડા નંબર 5 કાપ્તિકે નિવાસી હુનુહુન્થ્યો સ્વર્ગીય ગંગામાયા બુઢાથોજીકો સ્વરમાં રહેકો યો પુરાનો શ્લોક પણ તપાઈલાઈ સુનાઉન ચાહન્છુ